હાજી રે સરસ બાત આવસ્તો અંબિરકલી કીધા મેલે વીજી પ્રોડક્ટ ઝિનાર કોસ્મેટિક્સ વલામ તો હાફિઝ ખુશ્બુ સંડર કે જે મોજૂદ દે ચરતા કે સનાઉલા માર્કેટ કે